નવદુર્ગાની નવરાત્રની આરાધનાનો આજે સાતમો દિવસ. આજના દુર્ગા કાલરાત્રી નામે વિખ્યાત છે.

કાળનો પણ નાશ કરનારા, વેદો દ્વારા સ્તુતિ કરાતા લક્ષ્મી વિષ્ણુ શક્તિ, સ્કંદ માતા પાર્વતી શિવશક્તિ, સરસ્વતીજી બ્રહ્માજીના શક્તિ, દેવોના માતા અદિતિ અને દક્ષિણી કન્યા સતી, પાપના નાશ કરનારા કલ્યાણકારીની દેવી પરાંબા અને કાલરાત્રિ, અમે એમને શરણે જઈએ છીએ, પ્રણામ કરીએ છીએ. કાલરાત્રિના સંદર્ભમાં જોતા સામાન્ય રીતે રાત્રિ બે પ્રકારની છે, જીવરાત્રિ અને ઈશ્વર રાત્રિ. આમાં જીવરાત્રિ એ છે કે જેમાં પ્રતિદિન જગતના સાધારણ જીવોનો વ્યવહાર લુપ્ત થાય છે. જ્યારે બીજી ઈશ્વર રાત્રિ એ છે કે જેમાં ઈશ્વરના જગતરૂપ વ્યવહારનો લોપ થાય છે. આજ રાત્રિને કાલરાત્રિ કે પ્રલય રાત્રિ પણ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં તો રાત્રિ દેવીની વંદના કરતું એક સુંદર સૂક્ત પણ છે. ચંડી પાઠમાં દુર્ગા સપ્તશતીમાં પણ રાત્રિ સૂક્ત આવે છે. એમાં તો મહાદેવી યોગ નિદ્રાને કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ રૂપે નમન કરવામાં આવ્યા છે. સંસારમાં કાલ એ સર્વવ્યાપક છે અને એ સર્વનો નાશ પણ કરે છે. એવા કાળના પણ વિનાશક આ કાલરાત્રિ દેવી છે. સ્તોત્ર સાહિત્યમાં બ્રહ્મર્ષિ ભરદ્વાજ રચિત રાત્રિ સૂક્તમાં ભરદ્વાજે એ વંદના કરતા લખ્યું છે કે

ತಾರೆ ಕಹೆವಾಯಲ ಶರಣದಾತ ರಾತ್ರಿ ದೇವಿ ದುಃಖೋತಿ ಮುಕ್ತ ಕರ್ನಾರ್ ಎ ರಾತ್ರಿ ದೇವಿನಿ ಅಮೆ ವಂದನ ಕರೀಶ್. સાતમા દિવસે પહેલાં તો ભગવતી દેવીની વંદના કરી, કોઈ અપરાધો થઈ ગયા હોય એની ક્ષમા માગી લઈએ. શંકરાચાર્યજીનું આ સ્તોત્ર તો બહુ જાણીતું છે.

મહર્ષિ વસિષ્ઠે સમાધિમાં ભગવાન રુદ્ર સાથે કાલરાત્રિ દેવીનું અતિવ ભીષણ નૃત્યનું દર્શન કર્યું અને પછી તેનું વર્ણન ભગવાન રામચંદ્ર સામે કર્યું.